0: કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જીવન અને આદર્શો વિશ્વભરમાં આદરણીય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સમગ્ર જીવન સત્ય, અહિંસા, કરુણા અને સેવાનું દીવાદાંડી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે મહાત્મા ગાંધીનો સત્ય અને અહિંસા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ, ન્યાય પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા અને દરેક વ્યક્તિના ગૌરવમાં ઊંડી શ્રદ્ધા માનવતાને પ્રેરણા આપે છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ, જેપી નડ્ડા, કિરણ રિજિજુ સહિતના નેતાઓએ આજે નવી દિલ્હીના સંવિધાન સદનમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભાજપ અધ્યક્ષ નીતિન નવીન, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, સંસદના વરિષ્ઠ અધિકારીઓ અને શાળાના વિદ્યાર્થીઓએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ગાંધી જયંતિ નિમિત્તે આજે દેશભરમાં વિશેષ ગ્રામસભાઓ યોજાશે. આ બેઠકોમાં ગ્રામીણ ભારતમાં પંચાયતીરાજને મજબૂત બનાવવા, જાહેર સેવાઓમાં સુધારો કરવા અને ગ્રામજનોના જીવનધોરણમાં સુધારો કરવા માટે હાથ ધરવામાં આવતા વહીવટી સુધારાઓની ચર્ચા કરવામાં આવશે. મહાત્મા ગાંધીની જન્મજયંતિ આજે વિશ્વભરમાં ઉજવવામાં આવી રહી છે. ઘણા દેશોમાં ભારતીય રાજદ્વારી મિશનોએ ગાંધીજીની પ્રતિમાઓ પર પુષ્પાંજલિ અર્પણ કરીને અને સત્ય, અહિંસા અને શાંતિના તેમના સંદેશને યાદ કર્યો. ઓસ્ટ્રેલિયામાં ભારતીય ઉચ્ચ કમિશને કેનબેરામાં ગાંધીજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી. જાપાનમાં ભારતીય રાજદૂત નગમા મલિકે અધિકારીઓ અને ભારતીય સમુદાયના સભ્યો સાથે ટોક્યોમાં ગાંધીજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી. ન્યૂઝીલેન્ડમાં ભારતીય ઉચ્ચ કમિશનર મુઆનપુઈ સયાવી અને અન્ય મહાનુભાવોએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના ઉપદેશોને યાદ કર્યા. કંબોડિયામાં ભારતીય રાજદૂત વાનલાલાવના બાવિટ લુઆંગ, દૂતાવાસના અધિકારીઓ અને ભારતીય સમુદાયના સભ્યો સાથે ગાંધીજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી. આ દરમિયાન ભારતમાં નોર્વેઝિયન રાજદૂત મે એલિન સ્ટેઇનરે સાબરમતી આશ્રમની મુલાકાતને યાદ કરી. તેમણે કહ્યું કે ગાંધીજીના સંદેશા આજે પણ લોકોને પ્રેરણા આપે છે. આજે મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ભારતીય શેરબજાર બંધ રહ્યું છે. સોમવારે બજારો ફરી ખુલશે. રજા પહેલા બેન્ચમાર્ક સૂચકાંકો સતત વેચવાલી દબાણ હેઠળ હતા અને સતત 8 અઠવાડિયાથી ઘટી રહ્યા હતા. આજે દેશના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની 122મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાષ્ટ્ર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના સ્મારક વિજય ઘાટ ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે તેઓ શાંત, શક્તિ અને અસાધારણ સંકલ્પના નેતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે લાલ બહાદુર શાસ્ત્રીની સાદગી અને રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ આજે પણ પ્રેરણાદાયક છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નોંધ્યું કે શાસ્ત્રીજીએ જય જવાન જય કિસાનની ઘોષણા સાથે દેશના અન્નદાતાઓ અને સરહદ રક્ષકોને દેશની શક્તિ અને ગૌરવના પ્રતીકો બનાવ્યા હતા. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ સહિતના નેતાઓએ આજે નવી દિલ્હીના સંવિધાન સદનમાં લાલ બહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ અર્પણ કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સેન્ડલ એઆઈઆર ન્યૂઝ _ABDને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેર સેવામાં 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. સેવા અને સુશાસનના દ્રષ્ટિકોણથી પ્રેરિત સરકાર 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અવિરતપણે કાર્ય કરી રહી છે. આ સમર્પણ સમાવિષ્ટ વિકાસ અને સામાજિક સશક્તિકરણ દ્વારા લોકોના જીવનમાં પણ પરિવર્તન લાવી રહ્યું છે. આજે અમારી ખાસ શ્રેણીમાં અમે તમને અટલ ટનલ દ્વારા આ દ્રષ્ટિકોણને સાકાર કરવાનું એક ઉદાહરણ રજૂ કરીએ છીએ.
1: અત્યંત પડકારજનક ભૌગોલિક પરિસ્થિતિઓમાં વિશ્વવિખ્યાત રોહતાંગ પાસ નીચે બાંધવામાં આવેલ અટલ ટનલ આધુનિક એન્જિનિયરિંગ અને બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનની તકનીકી કુશળતાનું એક નોંધપાત્ર ઉદાહરણ છે. દેશના મહત્વપૂર્ણ માળખાગત અને વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સમાંની એક અટલ ટનલ કુલ્લુ અને હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લા લાહોલ સ્પીતિ વચ્ચે તમામ ઋતુઓ વર્ષભર જોડાણ પૂરું પાડે છે, જે રાજ્યમાં વિકાસ, પ્રવાસન અને વ્યૂહાત્મક જોડાણ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે પણ ઉભરી આવી છે. સમુદ્ર સપાટીથી લગભગ 10,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત અને 9 કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવતી અટલ ટનલનું ઉદ્ઘાટન 3 ઓક્ટોબર 2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ લગભગ 3,200 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. લાહોલ સ્પીતિના જિલ્લા મુખ્યાલય કિલોંગના રહેવાસી સોનમ જાંગપો કહે છે કે
2: અટલ ટનલ જો ખુલને સે પહેલે હમે રોહતાંગ ટોપ હોકે કુલ્લુ મનાલી જાના પડતા થા, જિસે હમે કાફી ઝ્યાદા દિક્કતો કા સામના કરના પડતે થા. જૈસે હી ટનલ ખુલા ઉસકે બાદ સ્વાસ્થ્ય સુવિધાએં ભી હમ ઈઝલી ઇમરજન્સી કભી ભી कुछ भी रहता है हम

0: जेट एक दो घंटे के अंदर कुल्लू पहुंच जाते हैं। हमारे जो फसलें हैं, जो किसान भगवान भाई है, उन सभी के लिए भी बहुत ज्यादा आसानी हो गई है। हम केंद्र सरकार का बहुत बहुत धन्यवाद करते हैं।
1: अटल टनल थी हिमाचल प्रदेश में प्रवासन ने मोटो वेग मळ्यो छे। एटलू ज नहीं परंतु सरहदी विस्तारों खास करीने लेह लद्दाख साथे तमाम ऋतुओं में कनेक्टिविटी पण सुगम बनी छे। शिराली चावड़ा, आकाशवाणी समाचार, अमदावाद।
2: वाणिज्य અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે અમેરિકાના મિલવોકીમાં જીવીસ વેપાર મંત્રીઓની બેઠકથી અલગ ફ્રાન્સ, કેનેડા, સાઉદી અરેબિયા અને દક્ષિણ કોરિયાના વેપાર મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી। આ બેઠકોમાં સંબંધિત દેશો સાથે વેપાર સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરાઈ હતી। ફ્રાન્સના વિદેશ વેપાર અને આર્થિક બાબતોના મંત્રી નિકોલસ ફોરિસિયર સાથેની બેઠકમાં શ્રી ગોયલે વેપાર અને રોકાણ વધારવા, ભારત ઇયુ મુક્ત વ્યાપાર સમજૂતીને વહેલી તકે પૂર્ણ કરવા અને એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ, યુપીઆઈનું એકીકરણ અને સંયુક્ત નવીનતાના ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે ચર્ચા કરી હતી। દક્ષિણ કોરિયાના વેપાર મંત્રી પાર્ક જુંગસુંગ સાથેની બેઠકમાં ભારત દક્ષિણ કોરિયા વ્યાપક આર્થિક ભાગીદારી કરારને અપગ્રેડ કરવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી। હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે। વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન પરિસ્થિતિ અનુકૂળ બનવાની શક્યતા છે, કારણ કે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશના બાકીના ભાગો અને ગુજરાત અને મધ્યપ્રદેશના મોટાભાગના ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું ધીમું પડશે। જાપાનમાં 20મી એશિયન ગેમ્સમાં આજે ભારતે બોક્સિંગમાં સુવર્ણચંદ્રક જીત્યો। લવલીના બોરગોહેને 75 કિલોગ્રામ વર્ગમાં ચીનની બાઓઝીને હરાવીને 12 વર્ષમાં મહિલા બોક્સિંગમાં ભારતનો પહેલો સુવર્ણચંદ્રક જીત્યો। મહિલા રિકર્વ ટીમ તીરંદાજી ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીતીને ભારતે ઇતિહાસ રચ્યો। ફાઇનલમાં અંકિતા ભક્ત, કીર્તિ શર્મા અને કુમકુમ મહોરની ભારતીય ટીમે વિશ્વ ચેમ્પિયન અને 10 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાને 5-3 પરાજય આપ્યો। સેમીફાઇનલમાં ભારતીય ટીમે ચીનને 5-1 હરાવીને પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો। દરમિયાન રિકર્વ મિક્સ્ડ ટીમ તીરંદાજીમાં ભારતે રજત ચંદ્રક જીત્યો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં ચંદ્રક વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બહાદુર ભારતીય
3: આકાશવાણી મુંબઈ રશ્મિ પાટકર રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે। ઠળક બાતમ્યા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી યાંચ્યા 157 જયંતી નિમિત્ત ત્યાંના સર્વત્ર અભિવાદન। માજી પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રી યાંચ્યા 122 જયંતી નિમિત્ત દેશાચી આદરાંજલી। આશિયાઈ ક્રીડા સ્પર્ધાંમધ્યે ભારતાચી પદક સંખ્યા 12 સુવર્ણાંસહ 72। આણી, મહારાષ્ટ્રાત સમૃદ્ધિ મહામાર્ગાવર ભીષણ અપઘાતાત 7 જણાંચા મૃત્યુ તર 20 જણ જખમી। देश आज राष्ट्रपिता महात्मा गांधी यांच्या 157 जयंतीनिमित्त तसंच माजी प्रधानमंत्री लालबहादूर शास्त्री यांच्या 122 जयंतीनिमित्त दोन्ही नेत्यांना आदरांजली वाहत आहे। यानिमित्त देशभरात अनेक ठिकाणी विविध कार्यक्रम आयोजित करण्यात येत आहेत। महात्मा गांधी यांच्या जयंतीनिमित्त आज सकाळी दिल्लीतल्या राजघाट इथं सर्वधर्म प्रार्थना सभा आयोजित करण्यात आली होती। राष्ट्रपती द्रौपदी मुर्मू, उपराष्ट्रपती सीपी राधाकृष्णन, प्रधानमंत्री नरेंद्र मोदी तसंच लोकसभेचे सभापती ओम बिर्ला यांच्यासह अनेक मान्यवरांनी राजघाटावर बापूजींना आदरांजली वाहिली। देशाला जय जवान जय किसानचा नारा देणाऱ्या लालबहादूर शास्त्री यांच्या जयंतीनिमित्त राष्ट्रपती, उपराष्ट्रपती, प्रधानमंत्री यांच्यासह अनेक मान्यवरांनी विजयघाट इथं पुष्पांजली अर्पण करून त्यांना आदरांजली वाहिली। नवी दिल्लीतल्या संविधान सदनातही महात्मा गांधी आणि लालबहादूर शास्त्री यांच्या जयंतीनिमित्त त्यांना अभिवादन करण्यात आलं। यावेळी प्रधानमंत्री मोदी, लोकसभेचे सभापती ओम बिर्ला, मंत्रिमंडळातले नेते आणि इतर संसद सदस्य उपस्थित होते। बांगलादेशातले भारताचे उच्चायुक्त दिनेश त्रिवेदी यांनी आज महात्मा गांधी आणि माजी प्रधानमंत्री लालबहादूर शास्त्री यांच्या जयंतीनिमित्त त्यांना अभिवादन केलं। प्रधानमंत्री नरेंद्र मोदी यांच्या राजकीय कारकिर्दीला 25 वर्ष पूर्ण होत आहेत। जनसेवेतून देशसेवा आणि सतत समर्पण भाव असा हा प्रवास आहे। सेवा आणि सुशासन या सूत्रांचा अवलंब करत 2047 विकसित भारताचं उद्दिष्ट साकार करण्यासाठी सरकार सातत्यानं काम करत आहे। सर्वसमावेशक विकास आणि सामाजिक सक्षमीकरणाच्या माध्यमातून नागरिकांच्या जीवनात आमूलाग्र बदल घडत आहेत। या विशेष मालिकेत आज आपण ऐकणार आहोत नक्षलवादी कारवाया यांच्या निर्मूलनाविषयी।
4: 1967 मध्ये बंगालच्या नक्षलबारी जिल्ह्यात जमीनदार आणि ब्रिटिश सरकारच्या विरोधात सुरू झालेली सशस्त्र चळवळ स्वातंत्र्यप्राप्तीनंतर व्यवस्थाविरोधी बनली होती. देशाच्या खनिज संपन्न भूभागात विशेषत आदिवासी बहुल दुर्गम प्रदेशात नक्षल्यांच्या दहशतीमुळे विकासाची फळं तिथल्या नागरिकांना चाखता आली नाहीत. डाव्या अतिरेकी कारवायांचा बिमोड

0: મુગ્ધા, આજે ગાંધી જયંતિ છે, બીજી ઓક્ટોબર છે, એ તો બરાબર છે.
1: હા,
0: પરંતુ આ શું વેશ કરીને આવી છે? એટલે આ ખાદીનો કુર્તો, એના પર ખાદીની જેકેટ, પછી આ ગોળ ચશ્મા, ગાંધી ટોપી. આપણે છે ને ગાંધીજીના વિચારોનું અનુકરણ કરવાનું છે, એટલે આવી રીતે કેમ આવી છો આજે?
1: હા, એ વાત તો સાચી, પણ વિચારોની સાથે સાથે જો ખાદી પણ આપણે પહેરીએ તો એ પણ એક ગાંધીજીના જે આપણે કહી શકાય ને કે ગાંધીજી વિશે આપણે આજના જમાનામાં એવી ખૂબ ઓછી
0: ગાંધીજીના અનેક મૂલ્યો છે, ગાંધીજીના અનેક વિચારો છે જે જીવનમાં ઉતારવા જેવા છે.
1: હા,
0: અને એ વિચારો, એટલે ગાંધીજી ખાલી નામ આપણે આવે આપણા સામે, એટલે ફક્ત આપણને 50, 100, 500, 200, 2000 આ બધી ચલણી નોટો નથી દેખાતી.
1: વાત તો સાચી છે,
0: એ ચલણી નોટો સિવાય ગાંધીજીના જે મૂલ્યો છે ને એ દેખાય છે.
1: હા,
0: કે એમણે કેટલા બધા સંદેશાઓ આપ્યા, એમનું જીવન જ એકદમ, એટલે આમ એમનું જીવન જો જોઈએ ને તો એમના જીવનના દરેકે દરેક પ્રસંગમાંથી આપણે કંઈક શીખવાનું છે.
1: એકદમ સાચી વાત કીધી તરુબેન, અને હું એ જ કહી રહી હતી કે આજના જમાનામાં આપણે કદાચ પૂરેપૂરા મૂલ્યોને તો જીવનમાં ન ઉતારી શકાય.
0: આધુનિક જીવનમાં પણ ગાંધીજીના દરેકે દરેક મૂલ્યને ઉતારી શકાય. એવું કોણે કહ્યું કે એ જમાનો જુદો હતો અને આ જમાનો જુદો છે? સોશિયલ મીડિયા ભલે હોય, આપણે એમને પણ અત્યારે જીવી શકીએ, ગાંધીજીના મૂલ્યો સાથે આપણે જીવી શકીએ.
1: યસ, પણ એને થોડા ઘણા મોડિફિકેશન સાથે.
0: કરેક્ટ.
1: યસ, તો ચાલો આ જ વાત પર આપણે સૌમિલ મુનશીના સ્વરમાં સાંભળીએ મારું જીવન તે મારી વાણી.
0: પણ આપણે આ ગીત સાંભળીએ એ પહેલાં આપણે શ્રોતા મિત્રોને પૂછીએ કે ગાંધીજીનો એવો કયો વિચાર છે, કે એવો કયો આદર્શ છે, એવો કયું મૂલ્ય છે જે એમણે અપનાવ્યું છે અથવા તો એમણે અપનાવવાની કોશિશ કરી છે. નંબર છે 0224515413, 0224515413.

0: मारु जीवन एज मारी वाणी सत्यमेव जयते सत्यनो जय जयकार। मुग्धा श्रोता मित्रों ने तमे प्रश्न कर्यो के गांधीजीना जीवन माथी एमणे शुं अपनाव्यो,
1: हाँ
0: एटले गांधीजीना एवा कया विचारो छे, मूल्यों छे, आदर्शो छे जे एमणे पोताना जीवन में उतार्या छे अथवा तो एमनी इच्छा छे कि आ विचार मारे उतारवा जोईए।
1: साची
0: आ तो मैं श्रोता मित्रों ने पूछ्यु, परंतु मुग्धा मारो ने प्रश्न करवानो रही गयो कि तमे शुं उतारो।
1: મેં જે અત્યાર સુધી ગાંધીજી વિશે જેટલું સમજ્યું છે એમાં એક વસ્તુ મને એમની ખૂબ ગમે છે અને હું કોશિશ કરું છું કે બને ત્યાં સુધી એ આદર્શ હું મારામાં ઉતારી શકું, એ છે કે જે બદલાવ તમે ઈચ્છો છો સામેવાળામાં, અથવા તો સામેવાળા એટલે કોઈ એક વ્યક્તિ વિશે વાત નથી, ઓવરઓલ એ બદલાવ સૌથી પહેલાં તમારા પોતાનામાં લાવો અને પછી એ બીજા ઉપર લાગુ કરો અથવા તો એ આશા રાખો।
0: એટલે અપેક્ષા તમારે ત્યારે જ રાખવી જોઈએ જ્યારે તમે પોતે એ વસ્તુ કરી શકતા હો।
1: એક્ઝેક્ટલી,
0: એટલે કોઈ પણ વસ્તુ એ પહેલા તમારે પોતાનામાં ઉતારી જોવી કે તમે એનું પાલન કેટલું કરી શકો છો અને પછી બીજા પાસે એની આશા રખાય, અપેક્ષા રખાય। અને બીજા પાસે આશા કે અપેક્ષા રાખવાની જરૂર પણ નથી, કારણ કે જો મને એ વસ્તુ તમારી ગમે તો હું એનું અનુકરણ કરવાની જ છું।
1: ચોક્કસથી,
0: હે ને, જેમ કે આપણે અત્યારે ગાંધીજીના વિચારોનું અનુકરણ કરીએ છીએ તો ગાંધીજીને જ્યારે આપણે જોઈએ છો દુબળા પાતળા ગાંધીજી, આમ ચશ્મો લગાડેલો હોય, ગોળ ફ્રેમ હોય અને પછી પોતળી પહેરેલી હોય, હાથમાં લાકડી હોય, એ લાકડીને કોઈ બાળકે આમ પકડી હોય અને આમ ગાંધીજી ચાલતા જતા હોય, ચાલતા જતા હોય, બસ ચાલતા જતા હોય, આમ ગાંધીજીને ચાલતા જવાની છબીઓ છે ને ખૂબ જોવા મળે છે, કારણ કે તેઓ એવું માનતા કે ભારત એ ગામડામાં વસે છે। એટલે તમારે પહેલાં ગામડાનો અભ્યાસ કરવો જોઈએ, ગામડાની સુધારણા કરવી જોઈએ તો જ તમે ભારતનો વિકાસ કરી શકો। એટલે એમણે પગપાળા યાત્રા ખૂબ કરી છે, એટલે આ પૃથ્વીના લગભગ તમે બે પ્રદક્ષિણા કરો ને એટલો એમણે પગપાળા પ્રવાસ કર્યો છે।
1: હા, અને તરુબેન મેં ક્યાંક એવું વાંચેલું હતું કે તેમણે આશરે લગભગ 79,000 કિલોમીટરની પદયાત્રા કરી છે એમના જીવનકાળ દરમિયાન।
0: અને અત્યારે આપણે આપણી જે પેલી સ્માર્ટ વોચ હોય છે અથવા પેલા મોબાઈલ હોય છે ને, એની અંદર અત્યારે એક પેલું એપ આવે છે કે તમે દિવસમાં કેટલા સ્ટેપ કર્યા, હા એટલે આપણે છે ને સ્ટેપ પણ કાઉન્ટ કરીએ, હા 10,000 થઈ ગયા, હા આજે તો મેં 10,000 સ્ટેપ ચાલ્યા। પણ ગાંધીજી કોઈ કારણ વગર ચાલતા જ નહોતા, એમના પાસે ધ્યેય હતું કે હું આ ચાલી રહ્યો છું ને એમાંય વિકાસ છે।
1: શું,
0: હા, એટલે આપણે શા માટે સ્ટેપ કરીએ છીએ કે મારા શરીરને પેલું હેલ્ધી થાય, એટલે એની ચરબી ઉતરે કે પરસેવો વળે કે મારું વોકિંગ થઈ જાય એ બાને, એટલે આપણે પોતાના માટે ચાલીએ છીએ, ગાંધીજી ભારત માટે ચાલતા હતા।
1: શું વાત છે, યસ।

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना अने न्यूज ऑन एआईआर आ मोबाइल एप्लिकेशन पर एकदम खरा सोना जेवो कार्यक्रम गीत गुर्जरी मुग्धा मारू अने तरुलता करोडियानी साथे। मुग्धा, गांधीजी अहिंसामां मानता,
1: हा,
0: एटले अहिंसा, अहिंसा थी आपणे आजादी मेळवी शकशो ए विचार साथे तेओ कायम रह्या અને એમના પ્રયત્નોથી અહિંસાથી જ તેઓ છેવટ સુધી અડગ રહ્યા પોતાની આ પ્રતિજ્ઞા વિશે કે અહિંસાથી જ હું આઝાદી મેળવીશ, સ્વતંત્રતાની લડત લડીશ। અને એમણે એટલે જ પેલું ગીત જે આપણે સ્ટાર્ટિંગમાં સંભળાવ્યું શરૂઆતમાં કે દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ। અને જ્યારે આપણે અહિંસાની વાતો કરીએ ત્યારે આજે આપણી આસપાસ થતી જે હિંસા છે એનો ખરેખર એવું મનમાં થાય કે આજે ગાંધીજીની ખરેખર જરૂર છે, આજે ફરી એકવાર આ વિચારની જરૂર છે। કારણ કે તે કદાચ સાંભળ્યું જ હશે કે આપણા કેપ્ટન સ્મિત મચ્છર, એ જે આપણા કેપ્ટન છે, આપણા આ ગુજરાતી કેપ્ટન, અને એમણે 140 પ્રવાસીઓના જીવ બચાવ્યા અને એ પણ હિંસા જ હતી એક, કે એમના પર હુમલો થયો। એટલે એક એવી જગ્યા કે જ્યાં આગળ તમે કેટલા રૂપિયાની ટિકિટ ખરીદીને તમે પ્રવાસ કરો છો અને ત્યાં તમારી સુરક્ષા પર એક પ્રશ્ન આવે છે, અને ત્યાં કેપ્ટન ઉપર પણ જ્યારે હુમલો થાય અને કેપ્ટન કઈ રીતે જીવ બચાવ્યો, પોતાનો જીવ બચાવ્યો અને સાથે બાકીના પ્રવાસીઓનો જીવ બચાવ્યો,
1: સાચી વાત છે। અને તરુબેન, એ વાત આપણને ખરેખર નવાઈ પમાડે તેવી છે કે ગાંધીજી એકમાત્ર એવા જેને કહી શકાય કે આપણા રાષ્ટ્રીય જેટલા પણ આપણને આઝાદી માટે જેટલા મહાપુરુષોએ આ લડત કરી તેમાં ગાંધીજી એક એવા વ્યક્તિ છે કે જેઓએ માત્ર એશિયા કે ભારતમાં નહીં, તેઓએ ચાર ખંડમાં અલગ અલગ પ્રકારના સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું। એટલે કે તેમણે એશિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકા આ બધી જ જગ્યાએ અહિંસક ચળવળોને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે પ્રેરણા આપી હતી।
0: એમ જ એમને પિતા થોડા કહેવાયા છે, એટલે રાષ્ટ્રના પિતા કહેવામાં આવ્યા છે। રાષ્ટ્ર પિતાનું જે બિરુદ મળ્યું છે એમને એમ નથી મળ્યું, એમના ખરેખર સત્યાગ્રહ, એમના આંદોલનો, એમની અહિંસા, એમનો સત્ય અને એમની સ્વચ્છતા, એટલે આ બધા જે નિયમો છે ને એનું પાલન જે રીતે એમણે પોતાના જીવનમાં કર્યું છે એ જોતાં આપણને થાય કે ના, એમને ઘણી બધી તકલીફો પડી, આ નિયમો પાલન કરતી વખતે તકલીફો ઘણી પડી, પરંતુ તેઓ

0: મુગ્ધા, આજે 2 ઓક્ટોબર ગાંધીજીની જન્મજયંતિ બરાબર છે, પરંતુ સાથે સાથે બીજી એક મહાનુભાવની પણ જન્મજયંતિ છે, અને એ છે આપણા ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી. તો શ્રોતા મિત્રો, સૌથી પહેલાં તો હું આપને સવાલ પૂછું છું કે લાલ બહાદુર શાસ્ત્રીનું સાચું નામ શું છે? શાસ્ત્રી તો એમણે લગાડ્યું હતું, પરંતુ એમનું મૂળ નામ કંઈક જુદું છે, એ નામ આપે મને જણાવવાનું છે. નંબર છે 02245154134, 02245154135. અને લાલ બહાદુર શાસ્ત્રી પોતાની સાદગી અને પ્રમાણિકતા માટે ખૂબ જ જાણીતા હતા.
1: અને લાલ બહાદુર શાસ્ત્રીનું જ્યારે નામ આવે ત્યારે સૌથી પહેલાં, જેમ તમે કહ્યું એમ, તેમની પ્રમાણિકતા આપણને યાદ આવે. અને એમણે આપેલું એક ખૂબ જ મહત્વપૂર્ણ અને જેને કહેવાય કે દેશને જોશ પૂરવા માટેનું એક પ્રસિદ્ધ નારો,
0: એ પણ આપણે શ્રોતાઓને જ પૂછીએ.

0: નારો આપ્યો હતો?
1: ચોક્કસથી.
0: અને એ હિન્ટ આપી દે કે કયા યુદ્ધ વખતે આપ્યો હતો.
1: 1965માં ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે દેશમાં જોશ પૂરવા માટે તેમણે આ પ્રસિદ્ધ નારો આપ્યો હતો.
0: અને પેલી હરિયાળી ક્રાંતિ, હરિત ક્રાંતિ,
1: હા,
0: અને શ્વેત ક્રાંતિમાં પણ એમનો ખૂબ મોટો ફાળો હતો.
1: યસ યસ, દેશમાં ખાદ્ય ઉત્પાદન વધારવા માટેની હરિયાળી ક્રાંતિ અને દૂધ ઉત્પાદન માટેની શ્વેત ક્રાંતિને તેમણે પ્રોત્સાહન આપ્યું હતું.

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना ने न्यूज़ ऑन एआईआर मोबाइल एप्लिकेशन पर खरा सोना जेवो खरा श्रोता मित्रों माटे नो कार्यक्रम खरा सोना जेवा अमारा आरजे मित्र मुग्धा मारू जेवो कार्यक्रम रजू करी रह्या छे। कार्यक्रम नो नाम गीत गुर्जरी अने गीत गुर्जरी में एकदम खरा सोना जेवा व्यक्ति नी वात थई रही छे। ए व्यक्ति एटले एक तो लाल बहादुर शास्त्री अने बीजा अपना महात्मा गांधी अपना राष्ट्रपिता बराबर ने।
1: यस
0: तो गांधीजीए हरिश्चंद्र नाटक जोयुं हतुं।
1: हा
0: अने ए हरिश्चंद्र नाटकथी तेओ एटला बधा प्रभावित थया हता के एमणे सत्यनो मार्ग अपनाव्यो।
1: हा अने जीवनमां सत्यने वणी लीधुं एम कहीए तो पण चाले।
0: अने ए सिवाय पण गांधीजीनो एक बीजो प्रसंग पण छे के गांधीजी एक नाटक जोवा
1: गया।
0: हवे नाटकनी जे टिकिटनी किंमत हती ए 2 आना हती અને ગાંધીજી પાસે ત્યારે 1 આનો હતો એટલે ગાંધીજીએ એ 1 આનાની ટિકિટ લીધી અને અડધું નાટક જોઈને જ બહાર નીકળી ગયા। એટલે પૂરું નાટક જોતો એમને કોઈ કાઢી મૂકવાનું નહોતું,
1: હા,
0: પરંતુ એમણે 1 આના માટે અડધું નાટક જ જોયું। એટલે અને પછી એમણે બીજા દિવસે પોતાના પિતાને વાત પણ કરી કે મેં આ રીતે અડધું નાટક જોયું, ત્યારે પિતાએ એમ કહ્યું કે જૂઠું બોલીને આખું નાટક જોવા કરતાં તમે અડધું નાટક જોયું એ બરાબર કર્યો। એટલે આવા પાઠો એમને પોતાની માતા પાસેથી પોતાના પિતા પાસેથી પણ મળ્યા હતા। એટલે એમના જે માતા પુતળીબાઈ છે તેઓ ખૂબ જ આમ ધાર્મિક હતા।
1: હા
0: અને તેઓ વ્રત કરતા સૂર્યનારાયણનું, અને સૂર્યનારાયણનું જ્યારે વ્રત કરતા ત્યારે ઘણી વખત સૂર્ય ભગવાનને જ્યાં સુધી અર્ધ ન આપો ત્યાં સુધી તમે જમી ન શકો, તમે ઉપવાસ છોડી ન શકો। અને બાળકોને કહી રાખેલું કે સૂરજ નીકળે એટલે તમારે મને જણાવવાનું, એટલે બાળકો તરત જે મમ્મી મમ્મી સૂરજ આવ્યો એમ કરીને બાળકો જાય ત્યાં સુધી પેલા થાળી લઈને બહાર આવે ત્યાંથી સૂરજ વાદળમાં ઢંકાઈ જાય।
1: યસ, કારણ કે ચતુર્માસમાં વ્રત કરવામાં આવે અને ચતુર્માસમાં જનરલી વરસાદની સિઝન હોય એટલે સૂરજદાદાનું દેખાવ એ આવ જેવન તમે કીધું એમ વાદળમાં ઢંકાઈ જતા હોય છે, અને એટલે જ જ્યારે એમ અને એ કેટલું સાહજિક છે કે જ્યારે પુતળીબાઈ સૂરજ ન દેખાય ત્યારે છોકરાઓને બહુ જ સહજતાથી એમ કહી દેતા કે કદાચ આજે ઈશ્વરની ઈચ્છા નહીં હોય કે હું અન્ન ગ્રહણ કરું, જવા દો કંઈ વાંધો નહીં।
0: એટલે આવા સંસ્કારો જે છે એ આપણને પહેલા પાઠ તો આપણને આપણા ઘરમાંથી જ મળે છે।
1: સાચી વાત,
0: પહેલી ચોરી જ્યારે બાળક કરીને ઘરમાં આવે છે એ પેન્સિલની ચોરી હોય કે રબરની ચોરી હોય, પરંતુ બાળક જ્યારે પહેલી વાર એ વસ્તુ લઈને આવે ત્યારે જ જો એને અટકાવવામાં આવે તો એ વસ્તુ ત્યાં જ અટકી જાય છે।
1: સાચી વાત છે।

0: આ સરસ મજાની ખાદી ખાદીનું તે પહેર્યો છે કુર્તો, એના પર ખાદીનું જેકેટ. પણ તને ખબર છે કે ખાદી રેંટિયામાં કાંતવામાં આવે છે, તો એમાં કંઈ ફરક પડ્યો છે કે ગાંધીજીએ જ્યારે રેંટિયામાં કાંતતા હતા એ જ રેંટિયો હજી વપરાય છે, કે એમાં કંઈક આધુનિકતા મોડર્ન આવ્યું છે કંઈક?
1: આમ તો છે ને, આ પરંપરાગત પ્રક્રિયાને આધુનિક સમયમાં પણ છે ને ખૂબ જ કાળજીપૂર્વક જાળવી રાખવામાં આવી છે. ખાલી એક વસ્તુ છે કે હવે આ જમાનામાં સોલાર રેંટિયાનો ટ્રેન્ડ વધ્યો છે, તેનો વધુ વપરાશ થઈ રહ્યો છે.
0: એટલે એમાં વધારે મહેનત નથી લાગતી કે એવું કંઈક છે?
1: ના, ખાદી તો જે રીતે કાંતવામાં આવે તેવી રીતે જ કાંતવામાં આવે છે, પણ પેલું જે મેન્યુઅલી તમે હાથ કે પગથી પેડલથી કરવામાં આવતા હતા એની બદલે હવે સોલાર પ્રક્રિયાથી આ રેંટિયો કાંતવામાં આવે છે.
0: વાહ. અને તને ખબર છે કે ગાંધીજીને મેન ઓફ ધ યર એવું કંઈક સન્માન મળ્યું હતું 1930માં સૌ પ્રથમવાર, અને ક્યાં મળ્યું હતું?
1: આ ટાઇટલ તેમને આપવામાં આવ્યું હતું ટાઈમ મેગેઝિન દ્વારા.
0: વાહ. અને મારા ખ્યાલે ગાંધીજી એકમેવ એકલા છે જેમને આ સન્માન મળ્યું છે.
1: હા, ગાંધીજી એકમાત્ર એવા ભારતીય છે જેમને આ મેન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
0: અને આપણે સવાલો ઘણા બધા પૂછ્યા હતા, તો એના કોઈ જવાબો આવ્યા ખરા?
1: હા, આપણને સંજયભાઈ, ઉષાબેન, ભરતભાઈ આ બધાએ આપણને લાલબહાદુર શાસ્ત્રી પર જે આપણે પ્રશ્ન પૂછ્યા હતા ને તેના જવાબ આપ્યા.

0: એટલે એમનું મૂળ નામ શું છે?
1: એમનું મૂળ નામ છે લાલ બહાદુર શ્રીવાસ્તવ.
0: પરંતુ એમને શ્રીવાસ્તવ અટક ગમતી નહોતી, એવું કંઈક હતું. એટલે એમણે શાસ્ત્રી, જ્યારે એમને પદવી મળી ત્યારે શાસ્ત્રી લગાડી દીધું હતું.
1: સાચી વાત છે,
0: બરાબર. અને જય જવાન જય કિસાન આ સૂત્ર પણ એમણે આપ્યું હતું. આ સવાલ પણ આપણે પૂછેલો.
1: યસ, અને એનો પણ આપણને સાચો જવાબ શ્રોતા મિત્રોએ આપી દીધો.
0: અને પેલું જે આપણે ગાંધીજીના મૂલ્યોની વાત કરી હતી, તો સંજયભાઈ દર્શનનો ફોન આવ્યો હતો કંઈક, કે તેઓ સેવા માને છે.
1: જેમ આપણે કાર્યક્રમની શરૂઆતમાં વાત કરી હતી, તેમણે તે જ વાત કરી કે
0: જે તમારા મત સાથે તેઓ સહમત છે.
1: હા,
0: એવું કહીએ તો ચાલે.
1: ચાલે,
0: બરાબર.

0: મુગ્ધા, તેમણે શરૂઆતમાં જ પ્રશ્ન કર્યો હતો કે ગાંધીજીના મૂલ્યો, આદર્શો, વિચારોને આપણે જો જીવનમાં અપનાવવા હોય તો એ કઈ રીતે અપનાવી શકાય, કારણ કે એમના જમાનામાં અને અત્યારના જમાનામાં ખાસ્સો ફરક છે, અને અત્યારનું જે રહેણીકરણ છે આપણું એમાં પણ ખૂબ બધો ફરક છે, પરંતુ એમના અનેક વિચારો હજી આપણે અપનાવીએ છીએ. આપણા વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા અભિયાન જે શરૂ કર્યું અને આપણે ફરી એકવાર ગાંધીજી સાથે જોડાયા, કારણ કે સ્વચ્છતાનો જે નિયમ છે, સ્વચ્છતાનું જે પાલન છે એ આપણને ગાંધીજીએ શીખવાડ્યું હતું. ગાંધીજી ક્યાંય ગંદકી દેખાય એટલે સામેવાળાને નહોતા કહેતા કે ભાઈ આ કચરો ઉઠાવ, તે ગંદકી કરી છે, તું સાફ કર, પરંતુ ગાંધીજી પોતે જ ઝાડુ લઈને સાફ કરવા લાગી જતા હતા, સાવરણી સાથે જ રાખતા હતા અને સાફ કરી લેતા હતા. અને ગાંધીજી જ્યારે સાફ કરવા લાગે એટલે બીજા લોકો શરમ ના મારેલા પોતાની જગ્યાએ સ્વચ્છ કરતા. એટલે આ અભિયાન આપણા વડાપ્રધાનશ્રીએ ફરી એકવાર શરૂ કર્યું કે ભારતને સ્વચ્છ કરવું છે અને ભારતમાં સ્વચ્છતા લાવવી છે. અને આ અભિયાન ખૂબ જ, એટલે આપણે કહીએ કે મહદ અંશે સફળ પણ થયું છે, કારણ કે ટ્રેનમાં પણ આપણે જોઈએ ત્યારે લોકો ગમે તેમ બારીમાંથી કચરો નાખતા એ હવે બંધ થયા છે, અને પોતાની સાથે એક કોથળી રાખતા થયા છે, અને એ કોથળીમાં કચરો ભરીને એ લોકો જ્યારે સ્ટેશન આવે ને ડસ્ટબિન દેખાય ત્યારે જ કચરો નાખે છે.
1: સાચી વાત.
0: એટલે આ સ્વચ્છતાને આપણે અપનાવી, બીજો ગાંધીજીનો જો આપણે કોઈ બીજો વિચાર અપનાવ્યો હોય તો એ છે સ્વદેશી. એટલે એ પણ આપણા વડાપ્રધાનશ્રીએ ફરી શરૂ કર્યું કે લોકલ ફોર વોકલ, સ્વદેશી અપનાવો. અને આપણે જેટલું સ્વદેશી અપનાવો, કારણ કે આપણી પાસે ઠંડા પીણાઓ એટલા બધા છે ને, આપણે કોલ્ડ ડ્રિંક બહારના પીતા હોઈએ છીએ, આપણી પાસે ખાવાની એટલી બધી વસ્તુઓ છે પરંતુ આપણે બહારનું ખાતા હોઈએ છીએ, અને એવી રીતે કપડાઓમાં છે કે દરેક ક્ષેત્રમાં. એટલે ગાંધીજીની જે આ જે મૂલ્યો છે એ આપણા વડાપ્રધાનશ્રીએ ફરી એકવાર આ 21મી સદીમાં લાગુ પાડ્યા, અને સ્વદેશી તરફ ફરી આપણે વળી રહ્યા છે. અને એની જ એક ભાગ કહીએ તો મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા અને આ બધા જે છે એ પણ એના જ સ્વરૂપ છે, કે એના જ ભાગ કહી શકીએ આપણે, બરાબર ને?
1: સાચી વાત છે. અને ભારત સરકારે, જેમ તમે કહ્યું કે આપણા માનનીય વડાપ્રધાને તો ઘણા બધા આ રીતના આધુનિક યુગમાં આપણે કેવી રીતે તેમના મૂલ્યોને અનુકરણ કરી શકીએ તે અપનાવ્યું છે, અને સાથે જ એક આપણે જાણીએ છીએ કે ગાંધીજી એક ખૂબ જ પ્રસિદ્ધ લેખક પણ હતા. તો ગાંધીજીના ભારત સરકારના પ્રકાશન વિભાગ દ્વારા ગાંધીજીના તમામ ભાષણો, પત્રો, લેખો અને પુસ્તકોને લગભગ 100 જેટલા ગ્રંથોમાં સંગ્રહિત પણ કરવામાં આવ્યા છે.
0: ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો,
1: હા,
0: અને એ સત્યના પ્રયોગો નવજીવનમાં સૌ પ્રથમવાર ક્રમશઃ પ્રકાશિત થઈ અને ત્યારબાદ એને આત્મકથાને છાપવામાં આવી, પુસ્તક તરીકે છાપવામાં આવી, અને એને અનેક ભાષામાં અનુવાદિત પણ કરવામાં આવી. તો મિત્રો, આશા રાખીએ કે આપને કાર્યક્રમ ગમ્યો હશે, અને ફરી એકવાર ગાંધી, મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શત શત નમન કરીએ. અને આ સાથે જ મને તરુલતા કરોડિયા
1: અને મને મુગ્ધા મારુને
0: આપો રજા. ફરી મળીશું વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.